0: સૈન્ય સમુદાયમાં
1: રિલાયન્સ ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બંધ હોસ
2: પ્લે બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોઠા રેડિયો.

0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્હોસ
2: ફ્લાય બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોઠા રેડિયો
0: ગોઠા.

0: સૈન્ય સમુદાયમાં
1: લાઈવ ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બંધ હોસ
2: પ્લે બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોઠા રેડિયો હો.

0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં ભન્હોસ
2: પ્લે બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોઠા રેડિયો હો
0: ગોઠા રેડિયો હો.
3: કર્ણાલી પ્રદેશમાં આગામી આર્થિક વર્ષ 2083-84માં 122 ઝોલુંગી પુલ નિર્માણ હોને ભાઈકા છન્. ભૌતિક પૂર્વાધાર તથા શહેરી વિકાસ મંત્રાલયે ટ્વિન વિસ્થાપિત ગરેર સુઠાઉમાં ઝોલુંગી પુલ નિર્માણ કર 65 કરોડ વિનિયોજન કરેક જણાવ્યું છે. તસ્તે રણનીતિક સડક આયોજના નિર્માણ કર 65 કરોડ રૂપિયા વિનિયોજન ભાઈ છે. પર્યટકીય ક્ષેત્રમાં સડક સંજાલકો પહોંચ વિસ્તાર કર સડક ર પુલ નિર્માણ કર લાગી ભૌતિક પૂર્વાધાર તથા શહેરી વિકાસ મંત્રી શેરબહાદુર બુઢાલે જાણકારી દીધી. પાટીઘરકો મુખ કેન્સરબાટ બચાવન ઇંગ્લેન્ડમાં દીક એસપીવી ખોપક પ્રભાવકારિતા 100% પાઇક છે. લાન્સેટ જર્નલમાં પ્રકાશિત 200 જણામાં કરી અધ્યયન પ્રતિવેદનમાં 18 વર્ષ અગી સ્કૂલે કિશોરીહરૂલાઈ દીક ખોપ સફળ ભાઈ ઉલ્લેખ છે. ખોપ લગાઈએ પછી 2020-2024 પાટીઘરકો મુખ કેન્સરબાટ ઇંગ્લેન્ડમાં કસેક મૃત્યુ નભાઈ તથ્યાંક છે. ખોપ નલગાઈ ભાઈ 23 જણાસમ્મકો સ્વરૂપબાટ મૃત્યુ હોને આશંકા કરી. બીબીસીસંગ ક્વીન મેરી વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક પીટર સસૈનીલે એવટી ખોપકા કારણ રોગ નઈ નિમિટાન્ન હુનુ અસાધ્યે રામરો ભાઈકો બતાવન ભાઈકો છે. 2008 ઇંગ્લેન્ડમાં લગાઈ જસ્તો ખોપ અભિયાન ગયો વર્ષદેખી નેપાલમાં પણ સંચાલનમાં છે. ધરાન ઉપમહાનગરપાલિકા 20 નિર્માણ કરી ગોરખા ચૌતારી પર્યટકો લાગી નયા આકર્ષક પર્યટકીય ગંતવ્ય બનેક છે. ગોરખા સૈનિકહરૂકો ઇતિહાસલાઈ જોડેર બનાક મહત્વપૂર્ણ સંરચના બ્રિટિશ આર્મી ભારતીય સેના અને સિંગાપુર પોલીસબાટ અવકાશ પાયા ભૂપુ સૈનિકહરૂલે સંયુક્ત રૂપમાં ચૌતારીકો નિર્માણ કરેકા હન. પાર્ક ઘુમ્ન આયા એકજના પર્યટક
4: માનસેલે ગયો ભને ગર્ન સકિનેછ ભન્ને કુરા ચાહિં યહાં બડો પોઈન્ટ ભાસ જસ્તો લાગ્છ હૈન. ધેરે રામ લાગ્યો, ખુશી લાગ્યો. મૈલે આજ મેરો આફ્નો પરિવારલાઈ, મેરો સાસુઆમાલાઈ, ઉહાં ચાહિં કાઠમાડૌંબાટ આઉનુભએકો સારો, ઉહાંરૂ પણ એસો હેર્ન જાઉં. તો મીડિયામાં તો ધેરે આઈરહ્યા હોન્છન સંસ્કૃતિ પાર્ક સંબંધીમાં. અબ અબ યહાં આઉંદાખેરી ચાહિં રામ્રો લાગ્યો.
3: સરદુખોલા નજીકી બનાઇએક ચૌતારીમાં વિક્ટોરિયા ક્રસ વિજેતા સૈનિકો શાલિક સમેત વિભિન્ન સંરચના છન્. મેગ્દી નદીલે ગર્ને કટાન, બાઢી ર પહિરોલે પારેકો ક્ષતિ ઘટાઉન મંગલા ગાઉંપાલિકામાં બજેટ અભાવ દેખિએક છ. મંગલા ગાઉંપાલિકાકો છિસ્વાંગ, કુર્સિમલા, પીપલબોટ, સેરાફાંટ લગાયત ક્ષેત્રલાઈ નદી કટાનકો જોખિમયુક્ત ક્ષેત્રકા રૂપમાં પહેચાન કરીએક છ. મેગ્દી નદીકો 10 કિલોમીટર તટીય ક્ષેત્રમાં સ્થાયી સંરચના નિર્માણ ગર્ન માત્રે 2 અરબ રૂપિયા આવશ્યક પડને અનુમાન કરીએક છ. સંઘીય સરકારકો વિશેષ અનુદાનમાં ચાલુ આર્થિક વર્ષદેખી બાબિયાચૌર કાસેબગર બસ્તી સંરક્ષણ યોજના કાર્યાન્વયન લઈએક ગાઉંપાલિકા અધ્યક્ષ સતપ્રસાદ રોકાલે બતાવન ભયો.
5: જુન ભલર હો પહેરો તે પહેરો સમેત રોકઠામ ભાગ છે. યોલે યો ચાહિં એક પ્રકારે ભાગ જુન પછીકો ઔષધી ભાગ પણ કે ફરક નપર્ને જસ્તો તે મહસુસ ભયો છે.
3: વિપદ જોખિમ ન્યૂનીકરણકા લાગી ગાઉંપાલિકાલે 5 વડામાં હેલીપેડ નિર્માણ, રાહત કોષ વ્યવસ્થાપન, સડક મરમત તથા હરિત સડક અભિયાન સંચાલન કરેક છ. તર મનસુનજન્ય વિપદબાટ ઘરબાર ગુમાયા નાગરિકો નિજી આવાસ પુનઃ નિર્માણમાં ભને સમસ્યા દેખીક છ. 3 વર્ષ યતા 19 જણા પીડિત અનુદાન સમજૌતાબાટ વંચિત ભયા છન્. પર્વતકો જલજલા ગાઉંપાલિકા લુપ્રાંગમાં અંગુર ખેતીકો પરીક્ષણ સફળ ભયો છ. સમુદ્ર સતહદેખી 1800 મીટર ઉંચાઈમાં રહેક લુપ્રાંગમાં શ્રીહરી કૃષિ તથા પશુપંછી ફાર્મકા સંચાલક તારાકુમારી રેગ્મીલે થોમસન સીટલેસ જાતકો અંગુર ખેતી પરીક્ષણ કરુભએક છ.
6: એ અંગુર લગાયું 2-3 વર્ષ અગાડી, પુર ફલ્યો, અહીલે નહીં ફલેક છ. અતિ નહીં ભાગલું, પુર ભંદા અહીલે બળી ફલે છે સર. પર્ન પડશે જસરી પણ ગરું, પરીક્ષણકો લાગી અંગુર લ્યાર રોપાઉં, ભયો ભને અરુ બળી પણ ગરૌંલા ભણી સોચલે 2 વટા અંગુરકો બિરુવા ભારતબાટ મગાઈયો સર. અને તે પછી લ્યાર લગાઈયો, 2 વર્ષમાં ફલ દીયો. એલે અંગુરલાઈ તો યહીબાટ વેચિયો સર. 35,000 અંગુર વેચેકો પુર યહી આર લાની માનેલે યહી આર ખુશી ભર 450 રૂપિયા કિલો, 500 રૂપિયા કિલો તેસરી ટણેલબાટ વેચિયો સર પુર સર.
3: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પલે સમજૌતા પાલના નગરે ઇરાનમાંથી બમ્બ ખસાલ્ને ચેતાવણી દીધી છે. અમેરિકી સરકારના વરિષ્ઠ અધિકારીઓએ ઇરાનલે આણ્વિક હથિયાર નબનાવને લગાયત 14 બુંદી સમજૌતાકો જાણકારી કરાઈ રહ્યા ટ્રમ્પકો ભનાઈ આક છ. સમજૌતામાં 2 મહિનાભિત્ર અંતિમ નિચોડ નિકાલિને વિષય પણ છ. G7 સંમેલનના ક્રમમાં ટ્રમ્પલે સ્વિટ્ઝરલેન્ડમાં સમજૌતાકા લઈ હસ્તાક્ષર હોને બતાવ્યું છે. સ્કાયકા વોશિંગ્ટન.